0: આપણે ફંડ બે વણા મહિને રાખ શકા, તાકી કહીએ કે જરૂરત પડવા પે વણાને કાઢી શકા. સહી જગા પે બી દેખો અને પૈસાને નિવેશ કરનો ચાવે, ખાલી બચત કરનું જ જરૂરી નહીં હે, અંડે વાતે જી બી પૈસા હે વણાને સહી જગા નિવેશ કરના જરૂરી હે. નરી સારી દેખો સરકારી યોજના બી હે, જણા મહિને બી આપણે એ બેના પૈસાનો નિવેશ કરી શકીએ.
1: બિલકુલ સર, જણમે હે સુકન્યા સમૃદ્ધિ યોજના, અગર આપણે 10 સાલ કમ ઉંમર આપણે આપણે અગર બેટિયા હે તો વણમે યુ આપ પયો જમા કરી શકો, વણમે બ્યાજ બી બઢિયા મિલે ઓર ટેક્સ બી આપને છૂટ મિલે, અંડે અલાવા PDF FD અનામે બી આપ પયા જમા કરી શકો ઓર લંબા સમય તક આપણે સુરક્ષા મિલે હે. અને અલાવા આપણે શરીરનો વીમો બી આપણે કરાવવાનો બહુ જરૂરી હે, ખુદરે વાતે પરિવાર લીએ આપણે અચ્છી મેડિકલ પોલિસી લેણી જરૂરી હે, તાકી દેખો કોઈ ગંભીર બીમારી અગર વહી જા તો આપણો જો ગાઢો કમાઈરો પૈસો હે વો કહીએ કે બીમારી મેં નહીં ખર્ચવે સા.
0: બિલકુલ, ઓર આપણો ખુદરો જો બી ખાતો હે વો બેંક મહિને ખુલવાનો ચાવે, ખુદ ઘડી ઘડી બાર બાર મહિના મહિને 4-5 દાન જઈને ચેક કરતો રહેવાનો ચાવે, એમની સાર સંભાળ કરની ચાવે. ડિજિટલ સાક્ષરતા શીખણી બી જરૂરી હે, આપણા પિન નંબર હે પાસવર્ડ હે કણીને બી ની વતાવણા ચાવે કે ભાઈ મને યુ આઈ ની રહ્યો સમજ મહિને આપ સીધા બેંકવાળાને જઈને બી પૂછ શકો હો, કંડે બી વતાવવાની કંડે લારે સાજા કરવાની જરૂરત નહીં હે સા.
1: ઓર દેખો સા, ક્રેડિટ કાર્ડ ઓર લોન વગેરે જે બી વે વણ્યું આપણને દૂરી બનાવી રાખવી બહુ જરૂરી હે, ક્યુકિ યે એસી ચીજ હે કે એક બાર આપણને લાલચ પડ જાય તો પછી પયો અંધાધૂન ખર્ચવે, તો આપણી બેના નહીં ઓછાવે કે ઘર ચલાવવા રે લારે લારે આપણે સમજદારીઓ બચત કરવી બી જરૂરી હે, તાકી એ આપણે ભવિષ્ય રહો ઓર આપણે આડું મેં કામ આવે, આપણને બુઢા પર સારો બને.
0: બિલકુલ, તો નિમા પૈસા દેખો યા તો આપા હવું બઢિયા જાણકારી કરી બેના ને, ઓર અભે આપ કહો તો હુણા એક રાજસ્થાની લોકગીત.
1: બિલકુલ હુણા સા.

0: મિટ્ટીની જલધારણ ક્ષમતાને બી બઢાવે, જે ખરીફ મહિને હુકારે ટેમ્પે કામ આવે. હરી ખાદરી અગર વાત કરા તો દેખો માનસૂનરી પહેલી વરખા રે લારે ઢેંચા યા પછી સનૈરી બુવાઈ કરની જાવે. લાર લારે દેખો 40-45 દિન રે ખેડે મિટ્ટી મહિને મિટ્ટી પલટવાવાલા હલ ઉજો હે ભારી માત્રામાં નાઇટ્રોજન ઓર કાર્બનિક પદાર્થે બી મલઈ દેણા જાવે છે.
1: અને લાર લારે રાસાયણિક ઉર્વરકની વાત કરા તો મુખ્ય પોષક તત્વારે અલાવા આવશ્યક ફસલ પ્રકાર પર બી નિર્ભર કરે. ધાન ઓર મકાની ફસલની વાત કરા તો અનાજવાળી ફસલ હે અનાને અધિક નાઇટ્રોજનની જરૂરત હોય ઓર સામાન્ય 20% 60-40 રે કિલોગ્રામ પ્રતિ હેક્ટર હિસાબો અનુપાતો અનાને દેણી ચાવે. સોયાબીન મૂંગ ઓર ઉડદની વાત કરા તો એ દલહની ફસલ હે ઓર અનાને હવાઉ નાઇટ્રોજન ખુદ સોખ લેવે યે ઓર અન્ય વાતે અણાને શરૂઆતથી વિકાસ રે ટેમ્પે અણાને નાઇટ્રોજન જ્યાદા દેણો ચાવે ઓર ફોસ્ફરસ રી જ્યાદા જરૂરત હોય વૈસા.
0: બિલકુલ. ઓર જેટે આપ ધાન ઓર મક્કારી ફસલની વાત કર્યા હો તો અણારે વાસ્તે દેખો આપણે 20-20 રે અનુપાત મહિને 60-40 રે અનુપાત મહિને નાઇટ્રોજન હે ફોસ્ફરસ હે ઓર યા ઈ જો હે અણારે પ્રતિ હેક્ટરે અનુપાતુ કામ મહિને લેણી ચાવે. જૈવ ઉર્વરક રે અગર વાત કરા તો દેખો રાઇબોજિયમ દલહની ફસલારે બીજો ઉપચારે વાસ્તે કામમાં આવે. એજો સ્પિરિલમ એજોટોબેક્ટર ધાન મક્કી ઓર બાજરારે વાતે. પીએસબી કલ્ચરની વાત કરા તો યો મિટ્ટી રે મહિને ફિક્સ વેઈ ચૂક્યા જે બી ફોસ્ફરસ હે વણાને ઘોલને પોધાને તો ઉપલબ્ધ કરાવે. લાલારે ખરીફ રે મહિને ભારી વરખારે કારણ દેખો યુરિયા ઓ નાઇટ્રોજન પાણી રે લારે બેઈ જાવે. આની વાતે ઉર્વરકારા જે બી ટુકડા હે ટુકડા મહિને વણાને દેણા ચાવે છે.
1: ઓર જેસે ફોસ્ફરસ ઓર પોટાશની વાત કરા તો અણાની પૂરી માત્રા અણાને વવૈરે ટેમ યા રોપૈરે સમય આપણે બેસલ ડોઝ રે રૂપ આપણે મિટ્ટી મેં ગેરાયું વહી દેણી છાવે.
0: બિલકુલ. તો દેખો ભાઈ આપણે ખેતીવાડી મહિને કિસાન ભાઈ જો હે ખરીફની ફસલા મહિને અગર પોષણ રે પ્રબંધનનું ધ્યાન રાખેગા તો દેખો પેદાવાર મેં તો બઢવાર વેગા ઓર જો ફસલા હે વિવિ હઉ તરીકે હું લહે લહાયેગા સા મન મહિને ખુશિયાં વેગા તો દેખો ગીત સંગીત બી બઢિયા રાખેગા. સબ કિસાન ભાઈ બહેન બી બેઠા તકા એના આપા બી બેઠા તકા હાથ કેવું હુણા એકો રાજસ્થાની લોકગીત.
1: બિલકુલ હોણો સર.

0: આપણે ખેતી મહિને બઢતી થકી જનસંખ્યાની ખાદ્યાન્નની જરૂરિયાતોને પૂરી કરવા વાતે રાસાયણિક ઉર્વરકોનો ઉપયોગ જરૂરી વહી ગયો. પણ દેખો આ ઉર્વરકોનો અંધાધૂંધ ઓર અસંતુલિત ઉપયોગ ન કેવલ મિટ્ટીને સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાવે બલ્કિ દેખો પર્યાવરણને ઓર માનવ સ્વાસ્થ્ય વાસ્તે બી ખતરો પેદા કર્યો હે. લાડલારે દેખો ઉર્વરકોનો અગર સંતુલિત ઉપયોગ કીધો જાવે તો આ પ્રક્રિયા જણી મહિને ફસલાને પોષક તત્વો જરૂરત અનુસાર મિટ્ટીની ઉર્વરતા બી વણી થકી રહેવે, પોષક તત્વ ઉપલબ્ધતા રે વચ મહિને જો હે સામંજસ્ય સ્થાપિત અગર કીધો જાવે તો દેખો ખેતીવાડી મહિને કિસાન ભાઈને ફાયદો વેસા.
1: બિલકુલ સા, ઓર સંતુલિત ઉર્વરક ઉપયોગ કઈ હે અને બારા મેં અગર આપી વાતચીત કરા તો અંડો અર્થ હે કે ફસલાને વણારી આવશ્યકતા અનુસાર સહી ટેમ પે સહી વિધિઓં ઓર સહી માત્રા મેં જે પોષક તત્વ પ્રદાન કરનો હે સા. ઓર અંડો ઉદ્દેશ્ય મૃદા મેં જે આપણે મિટ્ટી મેં જે પોષક તત્વ વે વણારી કમીને દૂર કરનો હે ઓર ફસલારો વણારી ઉપજ ક્ષમતા રે અનુસાર પોષણ દેનો હે. ઓર અણમે ન કેવલ રાસાયણિક ઉર્વરક પર નિર્ભર રહેણો હોય બલ્કિ આપણે જૈવિક ખાદ હે હરી ખાદ હે વણારો બી ઉપયોગ કરનો હે સા.
0: બિલકુલ. ઓર દેખો યા તો ઉર્વરક અણમીને કણી તરીકે હું કરનો ઓર અને મહત્વની બી અગર વાત કરા તો દેખો મિટ્ટી મહિને ઉર્વરતારો સંરક્ષણ કરનો નિરંતર અસંતુલિત ઉપયોગને કારણે મિટ્ટીની જ્યાં ભૌતિક રાસાયણિક ઓર જૈવિક સંરચના બગડ જાવે વણી મહિને સંતુલિત ઉપયોગ કરીને મિટ્ટીને ઉપજાઉ પરને લાંબા ટાઈમ તક જો હે સુરક્ષિત વણાઈ રાખણો. લાડલારે અને હું જો પર્યાવરણ સુરક્ષાની બી અગર વાત કરા તો દેખો નાઇટ્રોજન હે ફોસ્ફરસ ઓર પોટેશિયમ રો જાદવ જાદા પ્રયોગ ભૂજલ રે મહિને નાઇટ્રેટ કારણ દેખો પ્રદૂષણ રો કારણ બી વણે સહી માત્રા મેં દેખો ઉર્વરક દેવું જો હે અણારો કહીએ કે નિક્ષાલન બી કમ વહી જાવે હે સા.
1: ઓર દેખો મૃદા પરીક્ષણની વાત કરા તો આપણે સૌ પહેલી યો હે કે ખેતમાં વાવણી કરવા રે પહેલી યોગ કરનો હે કે આપણે ખેતરી જ્યાં મિટ્ટી વે વંડો પરીક્ષણ કરાવી દેણો ચાવે સા. ઓર યો હર દો યા તીન સાલ મેં આપણે મિટ્ટીનો પ્રયોગ પરીક્ષણ કરી બી પ્રયોગશાલા મેં કરવાઈ લેણો. ઓર મૃદા સ્વાસ્થ્ય કાર્ડ જો વણે વણને માધ્યમો આપણે પતો ચાલે કે આપણે જે ખેતરી જ્યાં મિટ્ટી હે વણી મેં કઈ કઈ પોષક તત્વ હે ઓર આપી જ્યાં ફસલ વાવણો ચાહી રહ્યા વણી મેં કણી કણી પોષક તત્વની આવશ્યકતા હે ઓર બી આપણે કઈ કઈ કણી કણી માત્રા મેં નાખણા સા.
0: બિલકુલ. અને વાતે દેખો કિસાનભાઈને ચાર આર સિદ્ધાંતો પાલન કરનો ચાવે જેની મેં રાઈટ સોર્સ માને સહી સ્ત્રોતરી અગર વાત કરા તો દેખો ફસલ ઓર મિટ્ટીને અનુકૂળ ઉર્વરકનું ચયન કરનો ચાવે સહી માત્રાની વાત કરા તો જરૂરતું જ્યાદા યા કમ નહીં નાખણા ચાવે મૃદાની પરીક્ષણની સિફારિશારો આપણે પાલન જરૂર કરનો ચાવે સા.
1: બિલકુલ સા. અંડેલાવા સહી ટેમ્પે બી અણાને નાખના ઉર્વરક આપણે વણે સ્ટેમ

0: જણાવીને દેખો દ્વિતીય ઓર સૂક્ષ્મ ને પ્રાકૃતિક ઓર રાસાયણિક સ્ત્રોત તારે માધ્યમ સહી સંતુલન મેં દેણો જ્યાદા પેદાવારની લાલસા મેં કેવલ નાઇટ્રોજન યુરિયા યા પછી ડીએપી રો અંધાધૂંધ ઉપયોગ કરવો મિટ્ટીની ઉર્વરતા જો હેવા ઘટતી જાવે ઓર લાગત જો હેવા બઢતી થકી જાવે સા
1: બિલકુલ આપની ક્રિયાઓને દેખો સમૂહ પહેલી મૃદા પરીક્ષણ રી વાત કરા તો દેખો ખેતરી મિટ્ટીની જાંચ આપણે કરવાની ચાવે ઓર પછી આપણે ઉર્વરકારો પ્રયોગ કરણો મિટ્ટીનો પરીક્ષણ આપી કરાવવા તો આપણે એ જાણવામાં મદદ મળ જાવે કે દેખો આપણી મિટ્ટી મેં કણી પોષક તત્વની કમી હે સા
0: બિલકુલ સહી માત્રા ઓર સહી અનુપાત ભી વેણો ચાવે પોધા મહિને દેખો નાઇટ્રોજન ફોસ્ફરસ ઓર પોટાશ જો હે જેને આપા એનપીકે ભી કહેવારો સહી અનુપાત વેણો આવશ્યક હે સહી ટેમ ઓર તરીકો ભી વેણો જરૂરી હે ઉર્વરક રહી ફસલારી અવસ્થા રે અનુસાર હિ આપણે ભી નાખણા ચાવે અને મહિને રાસાયણિક ઉર્વરક લારે લારે જૈવિક ખાદ જેસર ગોબરની ખાદ વેગી વર્મી કમ્પોસ્ટ વેગી કેંચુઆરી ખાદ વેગી હરી ખાદ વેગી ઓર જૈવ ઉર્વરક હે અનારો ઉપયોગ ભી કરનો ચાવે સા
1: બિલકુલ આપ ઠીક કહી રહ્યા હો કે દેખો આના સબર ઉપયોગ આપી કરા તો ફસલ રી ઉપજ મેં સ્થિરતા આવે ઓર લાગત મેં ભી કમ વેવે સૂક્ષ્મ પોષક તત્વારી વાત કરા કે જૈસે કે જિંક હે આયરન હે બોરાન હે અનારી કમીઓ વેવાળા રોગો ભી આપી વંચી શકા સા ઓર યો સરકાર દ્વારા શરૂ કીધા થકા મૃદા સ્વાસ્થ્ય કાર્ડ યોજના રો ભી મૂળ આધાર હે ઓર અંડે ચાર આર્ય સિદ્ધાંતની વાત કરા તો દેખો સહી સ્ત્રોત યાની કે રાઇટ સોર્સ સહી માત્રા યાની કે રાઇટ રેટ ઓર સહી સમય યાની કે રાઇટ ટાઈમ ઓર સહી સ્થાન રાઇટ પ્લેસ અણી આધાર પર આપણે ઉર્વરકારો ઉપયોગ કરના
0: બિલકુલ તો દેખો અણિયું કઈ વેગા કે ફસલ ઉત્પાદન મેં બઢવાર વેગા સંતુલિત માત્રા મેં ઉર્વરક દેવા પોધાને સબ પ્રકારના આવશ્યક પોષક તત્વ ભી મળેગા જણ્યું કહીએ કે વણારી બઢવાર તો હું વેગઈ છે ઓર ઉત્પાદન બળેગા અસંતુલિત ઉર્વરક ઉપયોગ દેખો ઉત્પાદન ભી પ્રભાવિત વહી શકે છે
1: બિલકુલ આપની ક્રિયાઓને લારે લારે દેખો મિટ્ટીની ઉર્વરક ક્ષમતા ભી આપી વણી થકી રાખાંગા લગાતાર દેખો એક હી પ્રકારે ઉર્વરકો અગર આપી ઉપયોગ કરા તો મિટ્ટીના કુછ પોષક તત્વની કમી વહી જાવે ઓર સંતુલિત ઉપયોગ મિટ્ટીની ઉર્વરતા ભી વણી થકી રહેવે સા
0: બિલકુલ ઓર અણી દેખો વૈજ્ઞાનિક તરીકા ઉર્વરકારો અગર પ્રયોગ કરવા પે જો અનાવશ્યક ખર્ચો વે વો ભી કમ વે કિસાન કમ લાગત મેં જ્યાદા મુનાફો ભી પ્રાપ્ત કર શકે ઓર જ્યાદા ઉત્પાદન ભી પ્રાપ્ત કર શકે
1: બિલકુલ અનિતા ભાઈ સા આપણો તો આપણે કિસાન ભાઈ બહેનને યો જ કહેણો કે દેખો અણી પર્યાવરણ સંરક્ષણ ભી વેગા ક્યુકિ દેખો જ્યાદા માત્રામાં રાસાયણિક ઉર્વરકારો આપી ઉપયોગ કરાંગા તો ભણ્યું કહીએ કે જલ હે મિટ્ટી હે વાયુ હે વ્યા પ્રદૂષિત વેગા ઓર સંતુલિત ઉપયોગ પર્યાવરણ ભી સુરક્ષિત રહેગા ઓર દેખો આપણો જો સ્વાસ્થ્ય આજકાલ પર્યાવરણ રી વજહ બગડી રહ્યો હે વો ભી ઠીક રહેગા સા
0: બિલકુલ ઓર ફસલ રી ગુણવત્તા મેં ભી ઉદાર વેગા ઉચિત પોષણ મિલવા પે દેખો જે ભી ફસલા હે વણારી ગુણવત્તા તો હોઉં વેગા અનાજ હે ફળ હે શાકભાજ્યા હે અણા મેં પોષક તત્વારી જો માત્રા હે વા ભી બળેગા સા ઓર અસંતુલિત ઉર્વરક રો અગર ઉપયોગ વેગા તો દેખો મિટ્ટી રી ઉર્વરતા મેં ભી કમી આવે હે ઓર અંડે લાલ લારે દેખો નાઇટ્રોજન યુક્ત જેતરા ભી ઉર્વરક હે વણારો જ્યાદા ઉપયોગ કરવો મિટ્ટી મહિને જે દૂસરા પોષક તત્વ હે વણા મેં કમી ઉત્પન્ન થઈ જાય
1: બિલકુલ અનિતા ભૈસાણ અંડે અલાવા દેખો જલ પ્રદૂષણ ભી વર્ધે સા ક્યુકિ દેખો અતિરિક્ત ઉર્વરક કહીએ કે વરકારે લારે યા સિંચાઈ રે જલ રે લારે બહીન નદી મેં હે તલાબ મેં હે ભૂજલ વાળા સ્થાન મેં પરોજા જણ્યું કહીએ કે જલ પ્રદૂષણ ભી બઢ જાવે સા
0: તો અણ્યું દેખો ઉત્પાદન મેં ભી ગિરાવટ આવી જાવે પહેલા પહેલા તો દેખો જ્યાદા ઉર્વરક આરે ઉપયોગ ઉત્પાદન તો બઢ શકે લેકિન લાંબા ટાઈમ તક જો હે મિટ્ટીની ગુણવત્તા ભી ખરાબ એવું ઉત્પાદન ઘટવા લાગે સા
1: બિલકુલ આપની ક્રિયાઓને દેખો માનવ સ્વાસ્થ્ય પે ભી પ્રતિકૂળ પ્રભાવ પડે ક્યુકિ રાસાયણિક ઉર્વરકો જ્યાદા ઉપયોગ કરા તો અણારો જો હે ખાદ્ય પદાર્થની ગુણવત્તાને એ સબ પ્રભાવિત કરે જણ્યું આપણો સ્વાસ્થ્ય ભી ધીરે ધીરે બગડે ઓર અલગ અલગ તરહની બીમારીઓ જો હે શરીરમાં ફેલે સા
0: બિલકુલ ઓર અણ્યું દેખો ઉર્વરકો ઉપયોગ કિસાનારી લાગત તો બડે લાડલારે વણારો લાભ ભી કમ ભઈ જાવે તો અણારે ઉપયોગ વાતે મિટ્ટીને પરીક્ષણને આધાર પર ઉર્વરકનો ઉપયોગ કરવો ચાવે મિટ્ટીની જાંચ કરીને પછી વંડે જતરા ભી વણીને પોષક તત્વની સ્થિતિનો પતો લાગ જાવે વટાકેડે મિટ્ટી પરીક્ષણ રિપોર્ટ અનુસાર ઉર્વરકારો પ્રયોગ જો હે સબ બઢિયા હોઉં તરીકો હે
1: બિલકુલ અનિતા ભાઈ સાહેબ આપણો તો આપણે કિસાન ભાઈ બહેનને યો જ કહેણો હે કે દેખો ગોબરી ખાદ કમ્પોસ્ટ ખાદ બર્મી કમ્પોસ્ટ હરી ખાદ ફસલ અવશેષ અણાસબરો ઉપયોગ કરે રાસાયણિક ઉર્વરકારો જો હે કમોકમ ઉપયોગ કરે તો અણ્યું કહીએ કે દેખો સંતુલિત કૃષિ સ્થિરતા ઉત્પાદકતા ભી વણી થકી રહેગા ઓર આપણો જો હે પ્રકૃતિ જો હે પર્યાવરણ જો હે વો ભી ઠીક રહેગા ઓર મૃદા પરીક્ષણ આધાર પર આપણે જૈવિક ખાદ જૈવ ઉર્વરક અણારો ઉપયોગ કરાંગા તો દેખો આપણી મિટ્ટી ભી ખરાબ નહીં વેગા સા
0: બિલકુલ નંદુભાઈ દેખો કાર્યક્રમ મેં ઓર વાતા ચિતાન જાણકારીયા ઓર ભી કરાંગા લેકિન આપકો તો હુણા જટા પહેલી એક રાજસ્થાની લોકગીત
1: બિલકુલ હુણા સા

0: પાતે યો બળ્યા ટેમ હે બીજાને થાઈરામ રે હું દોઉં લઈને 2.5 ગ્રામ પ્રતિ કિલોગ્રામની દર હું ઉપચાર બાદ મેં પોશાલા મેં બુવાઈ કરની હે ઉનાલું હરા ચારારી વાત કરના તો દેખો ઉનાલા મેં હરા ચારારી કમી આપણે નજરે આવે અણી વાતે હરા ચારાવાળી જે બી ફસલા હે જવાર હે બાજરી હે મક્કી હે અણાને ખડ પતવા નિયંત્રણ કરની ચાવે ચારારી કટાઈ ઉચિત અવસ્થા પે કરની ચાવે તાકી આપણા ઢાંડા ચાપર વાતે પૌષ્ટિક હરો ચારો મળ શકે.
1: બિલકુલ આપ ઠીક કહી રહ્યા હો ને ઢાંડા ચોપારી વાત की दिए तो देखो ढांडा चोपा ने स्वच्छ और ताज़ा पानी पर्याप्त मात्रा में उपलब्ध हनी टाइम पे अपने किसान भाई बहन करावे. पशुओं ने जो भी है अपने छायादार और हवादार स्थान पर बांधे और पशुओं ने वर्का है तेज धूप है या दूसरी जितनी भी प्रतिकूल मौसम પરિસ્થિતિયા હે વણ્યું વચાવારી વ્યવસ્થા કિસાન ભાઈ બેન જરૂર કરે સા.
0: બિલકુલ અંડેલાલ લારે દેખો ભાઈ વરખા ભી આવારો ટેમ વે ગયો હે ને વરખા જલને જો હે મૃદા મે સંચિત કરવા વાતે ખેતરી હોવ બડ્યા ઘેરી જુતાઈ ભી કિસાન ભાઈને કર લેણી ચાવે સા.
1: બિલકુલ આપ ઠીક કહી રહ્યા હો. દેખો યાદ આપી વાત કીધી કે આવા વાળા ટેમે ઘણીત પ્રકારનો મોસમ રહેગા ઓર આવા વાળા ટેમે કશા કશા કૃષિ સંબંધી કાર્ય આપણા કિસાન ભાઈ બહેન કરે ઓર યા તો દેખો મોસમની જાણકારી હોય કૃષિ કાર્ય સંબંધી જાણકારી વહેગી ઓર અબે આપી અણી કાર્યક્રમમાં એક રાજસ્થાની લોકગીત કિસાન ભાઈ બહેનાને ઓર હુણાવાસા.
0: હા સા.